માનસ કાન પ્રોગ્રામ છું તુસી સર્વન કારેસી રામચરિત માનસ દી લડીવાર પાઠ દી 192મી કડી મીડિયમ વેવ 343.6 મીટર યાની 873 કિલોહર્ટ્ઝ દે એ આકાશવાણી દા જલંધર કેન્દ્ર હે પરિચય